0: નવ એન થ્રી મારે વેરી રિયો ફન હેપી ઓલ ટેટ એન થ્રી સેન્સેશન
1: ચડતા હે
0: ઓન રેડિયો ફોન
1: નાલ મેનુ ફર્ક નહીં પડતા હે શીશે કી જવાની પે એક સુરૂર સા ચડતા હે
0: વાહ